આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. શ્રોતા મિત્રો, આજે છે વિક્રમ સંવત વર્ષ 2082, અધિક જેઠ પૂનમ ને તારીખ 31 મે 2026 ને રવિવાર. હું વિવક્ષા આપ સૌ શ્રોતા મિત્રોનું અમારી આજની પ્રાતકાલીન પ્રસારણ સભામાં હાર્દિક સ્વાગત કરું છું. જગતપિતા પરમેશ્વરનો આભાર માનતા આજના આ દિવસની શુભ શરૂઆત કરીએ આ સુવિચાર સાથે. તૂટી જવાનો અર્થ કાયમ અંત જ નથી હોતો, ક્યારેક એ નવી શરૂઆત પણ લાવે છે.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. સ્ટે ટ્યુન ઓન 101.1 મેગાહર્ટ્ઝ.

0: અંતરાલ કે બાદ હમ હાજર હૈ.
1: ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન્યાંગ લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન્યાંગ લાઇન ભારતની 5 દિવસની મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે ગઈકાલે હવાઈ મથકે તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિએ બિહારની મુલાકાત લીધી હતી અને ગયાના મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ પદ પર રહ્યા બાદ આ તેમની ભારતની 1લી મુલાકાત છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે શ્રી હેઇંગ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકરે લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે મ્યાનમારના રાષ્ટ્રપતિના સકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી. મ્યાનમારના રાષ્ટ્રપતિ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. તેઓ એક વ્યાપારિક મંચમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ મંગળવારે મુંબઈ જશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર પાકિસ્તાની નૌકાદળને તેના બંદરો સુધી સીમિત રહેવાની ફરજ પાડી. લખનૌમાં નૌકાદળ શૌર્ય વાટિકાના ઉદઘાટન સમારોહમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પર દબાણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ શૌર્ય વાટિકા એક ખુલ્લું નૌકાદળ સંગ્રહાલય છે.
2: हमारी सेनाओं ने सटीक हमले करके पाकिस्तान में स्थित आतंकी ढांचे को पूरी तरह से तबाह कर दिया. हमारी आर्मी और एयरफोर्स ने तो अपनी भूमिका निभाई ही, लेकिन जो भूमिका हमारी नेवी ने निभाई वो भी बहुत ही महत्वपूर्ण थी. हमारी नेवी पूरी ताकत के साथ अरब सागर में उस समय मौजूद, जिसने दुश्मन के मन में लगातार भय बनाए रखा, और इसी का नतीजा ये हुआ कि पाकिस्तान की पूरी नौसेना डरकर अपने बंदरगाहों में दुबक कर बैठ गई थी.
1: નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌકાદળે લડાઈ તૈયારી, કાર્યકારી કાર્યક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર અરબી સમુદ્રમાં વિમાનવાહક જહાજો અને અગ્રણી દળોની તાત્કાલિક તૈનાતીએ પાકિસ્તાની નૌકાદળને બંદર અથવા મકરાન કિનારે મર્યાદિત રાખ્યું હતું. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે સંકલન મહત્વપૂર્ણ હતું. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં પોતાના કાયદાકીય માળખાને વધુ મજબૂત બનાવવા માટે પંચના વકીલો સાથે બેઠક યોજી હતી. ગઈકાલે બેઠકનું ઉદઘાટન કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ મતદાર યાદીઓથી જ નિષ્પક્ષ ચૂંટણીઓ થાય છે. તેમણે મતદાર યાદીઓના સંકલનમાં સૈનિકોની જેમ કામ કરનારા બૂથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઉચ્ચ અદાલતોમાં ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વકીલો, કમિશનના મુખ્ય ચૂંટણી અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. કાપડ મંત્રાલયના એક જાહેરનામા અનુસાર આ નિર્ણય કપાસના ખેડૂતો અને સમગ્ર કપાસ મૂલ્ય શૃંખલાના હિતમાં લેવામાં આવ્યો છે. આ પગલાથી કપાસની ઓફ સિઝન દરમિયાન કાપડ ઉદ્યોગ માટે પૂરતા પ્રમાણમાં કપાસની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. જેનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો મળશે, ખર્ચમાં ઘટાડો થશે અને ભારતીય કાપડ બજારની સ્પર્ધાત્મકતા મજબૂત બનશે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી ખેડૂતોના હિતોનું રક્ષણ થશે અને બજાર સ્થિરતા સુનિશ્ચિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ઇન્ડોનેશિયાના મોહમ્મદ સોહિબુલ ફિક્રી અને ફઝર અલ્ફિયાન સામે ટકરાશે. મે 2024માં થાઇલેન્ડ ઓપન બાદ આ ભારતીય જોડીએ કોઈ ખિતાબ જીત્યો નથી. ભારતીય જોડીએ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાના સીયુ સેઉંગ જે અને કિમ વોન હોને પરાજય આપ્યો હતો. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 કિલોમીટરની વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ હતી. આકાશવાણી, દૂરદર્શન, CBCના તમામ કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આકાશવાણી અમદાવાદના વડા NL ચૌહાણે પોતાનો પ્રતિભાવ આપ્યો.
3: 8 જૂન 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2026 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद की आज अपना वॉकेथन का आयोजन रखा है जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में ये कॉम्पिटिशन है.
1: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL ક્રિકેટ ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. એક અહેવાલ સાંભળીએ.
4: अहमदाबाद में गुजरात टाइटंस और रॉयल चैलेंजर्स बेंगलुरु खिताबी मुकाबले में आमने सामने होंगे. ये मुकाबला शाम 7:30 बजे से शुरू होगा. इस सीजन में गुजरात टाइटंस ने इसी मैदान पर RCB को मात दी थी, लेकिन बेंगलुरु की टीम भी आत्मविश्वास से लबरेज है. पिछले वर्ष इसी मैदान पर अपना पहला IPL खिताब जीतने वाली RCB ने इस बार भी शानदार प्रदर्शन करते हुए फाइनल में जगह पक्की की है. अब ये देखना बेहद दिलचस्प होगा कि IPL 2026 की ट्रॉफी आखिर किस टीम के हाथों में जाएगी. समाचार कक्ष से आनंद पाठक.
1: વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિયામક ટેડ્રોસ ધેબ્રેસેસે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા રોગચાળાના પગલે મુસાફરી પ્રતિબંધો અને સીલ કરેલી સરહદો લાગુ કરનારા દેશોને તેમના નિર્ણયો પર પુનઃવિચાર કરવા વિનંતી કરી છે. તેમનું માનવું છે કે આવા પગલાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને અવરોધી શકે છે. પૂર્વી કોંગોના બુનિયામાં બોલતા તેમણે જણાવ્યું કે આવા પગલાં રોગ નિયંત્રણને વધુ પડકારજનક બનાવી શકે છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
5: આજના અખબારોમાં ચીનના લોન્ચપેડ, ઈરાનનો કુવેતના એર બેઝ પર હુમલો, IPL ફાઇનલ જેવા સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, વિશ્વ ઈરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધમાં વ્યસ્ત છે ત્યારે ચીને ઠંડા કલેજે પરમાણુ સાઇટ પર લોન્ચપેડ બનાવ્યા. સંદેશ લખે છે, ઈરાનનો અમેરિકાના કુવેત એરબેઝ પર વિનાશક હુમલો. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, એક દેશ એક ચૂંટણી, 2029થી પ્રથમ તબક્કો, 2034 સુધીમાં ચક્ર પૂરું થશે. આ સાથે રાજસ્થાનમાં રેતીનું તોફાન, IPLમાં ગુજરાત બેંગલુરુ વચ્ચે ફાઇનલ જંગ, ગ્રીન કાર્ડ અંગે અમેરિકાનો યુટર્ન, પ્રવાસીઓને અમેરિકા છોડવું નહીં પડે જેવા સમાચારોને સ્થાન અપાયું છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યના ઇબોલા વાયરસના બીજા દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ અને રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને IPL ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: एक महल हो सपनों का, इस फिल्म का गाना मोहम्मद रफ़ी और लता मंगेशकर की आवाज़ों में, सही लुधियानवी के बोल, संगीत रवि का. यह है कार्यक्रम का.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. શ્રોતા મિત્રો, સવારના 8:30નો સમય થયો છે. તો જાણી લઈએ અમારા આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોને.

શ્રોતા મિત્રો, સવારે 9:30 અને રાત્રિના 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. આ કાર્યક્રમ કેન્દ્રિત રહેશે સંગીતકાર અનિલ વિશ્વાસ ઉપર. બરાબર 10 વાગે આપ માણશો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ, જે આજે પ્રસ્તુત કરશે વિશાખા મોરે. આજે બરાબર 11 વાગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ મન કી બાત આપ સાંભળશો. બરાબર 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 2:35 સદાબહાર નગમે. બપોરે 3 વાગે મન ચાહે ગીત. બપોરે 3:30 નાટ્ય તરંગ અંતર્ગત નાટક અગ્નિચક્રનો બીજો ભાગ આપ સાંભળશો. નિર્દેશક ભારત રત્ન ભાર્ગવ. બરાબર 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. 4:10 ઉજાલે ઉનકી યાદો કેમાં કવિ પ્રદીપની સુપુત્રી અને ચિત્રકાર મિતુલ પ્રદીપ સાથે મંદાકિની જોશીની વાતચીત આપ સાંભળી શકશો. સાંજના 5 વાગે કાર્યક્રમ છાયા ગીત. સાંજના 5:30 કાર્યક્રમ તરાને નયે પુરાને આપ સાંભળી શકશો. શ્રોતા મિત્રો, આજે છે રવિવાર, એટલે સાંજે 6:05 ગુજરાતી ફિલ્મના ગીતોનો કાર્યક્રમ આજે આપ માણી શકશો. સાંજે 6:30 ઝરોખા આપ સાંભળશો. સાંજે 7 વાગે સૈનિકો કી શૌર્યગાથામાં મહાવીર ચક્રથી સન્માનિત લેફ્ટનન્ટ જનરલ ચાંદ બક્ષીની શૌર્યગાથા આપ સાંભળશો. સાંજે 7:45 ઇન્દ્રધનુષ અંતર્ગત સાઝ ઓર આવાસ. રાત્રિના 8:01 હવામહેલ અંતર્ગત નાટિકા મૂળ આપ સાંભળશો. નિર્દેશક ગંગા પ્રસાદ માથુર. રાત્રિના 8:15 કાર્યક્રમ ચિત્રલોક. રાત્રિના 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર કેન્દ્રિત રહેશે ફિલ્મકાર રાજ ખોસલા ઉપર. રાત્રિના 10 વાગે કાર્યક્રમ છાયા ગીત. અને રાત્રિના 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. અને રાત્રિના 11 વાગે કાર્યક્રમ રંગ તરંગ આપ માણી શકશો.

0: તો શ્રોતા મિત્રો, આ હતા અમારા આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો.
1: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.
3: They say the view from the top changes everything, but for a few the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
4: आप सूरत में हो या सूरत से दूर,
5: सूरत एफएम 101.1 के आपके पसंदीदा कार्यक्रम
4: कभी नहीं रहेंगे आपसे दूर.
5: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
4: हमेशा आपके साथ. फैंटास्टिक फन फॉर फैमिली
6: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम.
0: આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. શ્રોતા મિત્રો, આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત છે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની આજે 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરતા કહ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આણંદના આડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાની નહીં. અમદાવાદ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યરાત્રી બાદ વરસાદી ઝાપટા. અભેદ સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના નવ દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં એવો સર્વાંગી વિકાસ સાધ્યો છે જેના કારણે દરેક ગુજરાતીને રાજ્ય પર ગૌરવની લાગણી થાય છે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત નેતૃત્વ લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કર્યો છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યને 6 ઝોનમાં વિભાજિત કરી દરેક જિલ્લામાં સ્થાનિક જરૂરિયાતો અને સંભાવનાઓને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિરાગ દારૂવાલા લિખિત યોર કમ્પ્લીટ ફોરકાસ્ટ 2026 ધ ઇયર ઓફ સન પુસ્તકનું વિમોચન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યોતિષ માત્ર માર્ગદર્શન આપી શકે, સફળતાનો સાચો આધાર તો વ્યક્તિનો પુરુષાર્થ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેઓ સૌનો સાથ સૌનો વિકાસ કાર્યમંત્ર સાથે આગળ વધી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર 24 ઇન્દિરાનગર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનીત દેવનંદન યાદવને 5 મહિનામાં જ દોષિત ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિત બાળકી માટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસની ઘટના 15 ડિસેમ્બર 2025ના રોજ બની હતી. જિલ્લા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ જણાવ્યું કે આ કેસમાં સ્પેશિયલ કોર્ટના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ એસવી શર્માએ આજીવન કેસ કેદનો ચુકાદો આપ્યો છે. આ કેસ 5 મહિના અને 10 દિવસમાં પૂર્ણ થયો હતો. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે માય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ખોલાયેલા 2 બેંક ખાતાઓનો ઉપયોગ દેશભરના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવી રહ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કેનેરા બેંક અને એક્સિસ બેંકના 2 ખાતાઓ સામે એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 71 અરજીઓ નોંધાયેલી હોવાનું બહાર આવ્યું. આ બંને ખાતાઓમાં વળી અંદાજે 1.85 કરોડથી વધુની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું, જે વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ અંગે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જે ડી વાઘેલાએ વિગતવાર માહિતી આપી.
1: એકાઉન્ટ હતું જે માં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે હતું, જે કેનરા બેંક અને એક્સિસ બેંકના એમાં એકાઉન્ટ હતા. એટલે એના ઉપરથી એ લીડ મળતા એમાં તપાસ હાથ ધરવામાં આવેલી, તો ખબર પડેલ કે આ એકાઉન્ટ છે એના પ્રોપરાઇટર છે મનીષકુમાર ગજેન્દ્રભાઈ ઉપાધ્યાય. અને એકાઉન્ટ સંબંધે તપાસ કરતા કે એમનું જે કેનરા બેંક વાળું એકાઉન્ટ છે એણે જીગર ચૌધરી નામના વ્યક્તિને આપેલું, એમાં ફ્રોડના નાણાં આવતા હતા અને એને અંદર 7% કમિશન લેવામાં આવતું. અને બીજું એક એકાઉન્ટ છે એમનું, એ એક્સિસ બેંકમાં હતું, જે એમણે આઝાદ તથા વિષ્ણુ ઠાકોર નામના ઈસમોમાં ના માધ્યમથી એને સચિન કરીને એક વ્યક્તિ છે એને એકાઉન્ટ આપેલું અને એના અંદર જે ફ્રોડના જે નાણાં હતા એની અંદર એ લોકો ટ્રાન્ઝેક્શન કરતા હતા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. આણંદથી મુંબઈ જતી રેલવે લાઇન પર અડાસ ગામ પાસેના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ગામથી હાઇવે તરફ જતા રેલવે ટ્રેકથી થોડે દૂર ગઇકાલે મોડી સાંજે નિર્માણાધીન પુલનો ઢાળ તરફનો એક ભાગ બે બીમ વચ્ચેથી ધડાકાભેર નીચે ધસી પડ્યો હતો, જેથી આસપાસના રહેણાંક મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ જાનહાની થઈ નથી. બે બીમ વચ્ચેના ત્રણ ગર્ડર વધુ વજન તથા અસંતુલનના કારણે મોટા ધડાકા સાથે નીચે બેસી ગયા હતા. આ વખતે બ્રિજ નીચે કોઈ અવરજવર કે વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના સાથે જાનહાની થઈ ન હતી. આ ઘટનામાં એક પાણીનું ટેન્કર દબાયેલું જોવા મળ્યું હતું. આણંદ જિલ્લામાં ગત જુલાઈ માસમાં પણ ગંભીરા પાસે મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આજે તમાકુ નિષેધ દિવસ છે. તમાકુના કારણે થતા નુકસાન અંગેની જાગૃતિ ફેલાવવા માટે આજના દિવસે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2025-26માં ટોબેકો એસોસિએશન સેન્ટર દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ કરાયું છે. સમગ્ર રાજ્યમાં એન્ફોર્સમેન્ટ સ્કવોડની 10,000થી વધુ સરપ્રાઇઝ વિઝિટના પગલે શાળાઓમાં તમાકુ સેવનમાં ઘટાડો જોવા મળ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
2: લોકોને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃત કરવા આજે 31 મેને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવાશે. ત્યારે રાજ્યમાં વર્ષ 2025-26માં ટોબેકો સેશન સેન્ટર્સ દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ એટલે કે તેમની સમસ્યાઓનો ઉકેલ કરાયો છે. સમગ્ર રાજ્યમાં અમલીકરણ ટુકડીની 10,000થી વધુ આકસ્મિક મુલાકાતના કારણે શાળાઓમાં તમાકુ સેવનનો ઘટાડો થયો છે. તેમજ એટલું જ નહીં, વર્ષ 2025-26માં 12,490 જેટલી શાળાઓને તમાકુ મુક્ત બની શકી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સોનલ પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: મધ્યરાત્રી બાદ અમદાવાદ સહિત રાજ્યભરના અનેક સ્થળોએ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. મહીસાગર, અરવલ્લી સહિતના વિસ્તારોમાં ગઈકાલથી વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે પણ 4 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં કેટલીક જગ્યાએ પવનની ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત

0: ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે તેમ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું.
1: IPL का फाइनल यहां नरेंद्र मोदी स्टेडियम में होने वाला है. इसके लिए पुलिस लगभग 3,000 के करीब पुलिस हमने बंदोबस्त में हम यूज कर रहे हैं. इसके अलावा ट्रैफिक वगैरह का भी बंदोबस्त होगा. सभी तैयारियां में हमारी तरफ से BDDS की बॉम्ब डिस्पोजल स्क्वाड वगैरह की टीम यहां रहेंगी. उसके अलावा एंटी ड्रोन की टीम भी यहां रहेगी. और यहां हमने पिछली करीब 2 महीने से यहां एक एडिशनल होल्डिंग एरिया हमने ऐड किया है ताकि होल्डिंग एरिया से क्या है कि स्टैम्पीड की संभावना नेग्लिजिबल हो जाती है.
0: આજની મેચ માટે AMTS, BRTS અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે, જેને કારણે ક્રિકેટ ફેન્સને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 4 કિલોમીટરની આ વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ છે. આકાશવાણી, દૂરદર્શન, CBCના તમામ કર્મચારી અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
2: 8 जून 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2026 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद भी आज अपना वॉकेथन का आयोजन रखा है, जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में एक विश्व.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં આજે પોતાના વિચારો રજૂ કરશે. આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાની નહીં. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી IPL ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના 9 દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: શ્રોતા મિત્રો, આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા.
4: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
5: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
4: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
5: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
4: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
6: त्रणे कॉलेज मा
7: चिंता ना कर,
6: फीस तो जो
8: शु हाल छे, शु थयो?
7: हां फीस नु टेंशन,
8: राहुल नो बैंक अकाउंट तो छे ज, तो रस्तो क्लियर. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. દેખ્યા છે મીઠાઈ?
9: RBI કહે છે
10: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
11: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
12: તમારી વાતો તમારા અવાજમાં,
13: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
12: હોઉં બહાર કે ઘરમાં,
13: રહેશે સુરત FM તમારા દિલમાં.
12: કોલ કરો
13: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
12: 0261-22-36209
13: 0261-22-36209 પર.
14: હેલો સુરત FM સ્પીકિંગ.
15: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
3: શ્રોતા મિત્રો, માણ્ય કાર્યક્રમ ચિત્રલોક.

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: Fantastic fun for family.
1: 101.1 MHz. Good morning, Shruta Mitro. આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz ઉપર. સ્ટુડિયોની વોલ ક્લોકમાં બરાબર 10 વાગી ગયા છે. તો પ્રસ્તુત છે આપનો ફેવરેટ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે પ્રસ્તુત કરે છે વિશાખા મોરે. સ્ટે ટ્યુન ઓન 101.1 MHz.

0: હેલો,
1: હલો.
0: સુરત એફએમ સ્પીકિંગ.
1: હા, નિલેશ કાપડિયા બોલું.
0: કાંથી વાત કરો છો?
1: રુસ્તમપરાથી.
0: શું કરો છો ત્યાં?
1: કઈ નહીં, આ માર્કેટમાં કામ કરું છું, ઉઘરાણી.
0: ઓકે, બોલો નિલેશભાઈ.
1: કઈ નહીં, તમારી સાલગીરી નિમિત્તે શુભકામના.
0: અમારે સાલગીરી નિમિત્તે
1: 90 વર્ષ પૂરા થવા આવ્યા, એવી બદલ ખૂબ ખૂબ શુભેચ્છા તમને. આવી રીતના ધ્યાન સંભળાવતા રહેજો, લોકોનું મનોરંજન કરાવતા રહેજો.
0: નિલેશભાઈ, કેટલા વર્ષોથી સાંભળો છો આકાશવાણી?
1: હું આકાશવાણી ઘણા વખતથી, પહેલા પણ લાયસન્સ વાળો રેડિયો હતો ત્યાર પણ મેં લીધેલો.
0: ઓકે,
1: લાયસન્સ પણ કરાવેલું પોસ્ટ ઓફિસ માંથી.
0: આજે તમને કેટલા વર્ષ થયા?
1: મને વર્ષ છે 76.
0: અચ્છા, એટલે તમે નાનપણથી જ રેડિયો સાંભળો છો એમ કહો ને?
1: રેડિયો સાંભળીએ છે,
0: એટલે
1: પહેલા પહેલા 2, 3, 5 ના રેડિયો આવતા હતા, વાલ વાળા, પછી ટ્રાન્ઝિસ્ટર નીકળ્યા. હવે તો બધું બહુ નીકળી ગયું, હવે તો કઈ કહેવાય જ નહીં, કોને કોને રેડિયા થઈ ગયા.
0: એવું છે ને?
1: હા, ઘરે ઘરે રસોડામાં ઓલા ગાયન મુકવાનું જૂનું ગાયન છે, કચરા મોહબ્બત વાળા, અખિયોને ધોકા ડાલા, કચરે ને લેલી મેરી જાન.
0: ચાલો તો નિલેશભાઈ, આપણે સાંભળીએ આ ગીત, કચરા મોહબ્બત વાળા.
1: હા, એ ગાયન હમણાં જ્યાં પેલી જાહેરાતમાં સંગીત વાગે છે ને, એટલે બહુ પાણી લાગે છે.
0: એવું છે?
1: વિવિધ ભારતીની.
0: ઓકે,
1: હા ચલો વગાડજો,
0: સાંભળતા રહેજો સુરત એફએમ.
1: થેન્ક યુ.

0: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: હેલો,
2: હેલો,
1: સુરત એફએમ સ્પીકિંગ.
2: કસ્તી વાત કરો છો બેન?
1: નામ શું છે તમારું?
2: રામજી.
1: રામજી ભાઈ,
2: હા, કેમ છો બેન?
1: એકદમ મજામાં. શું કરો છો ત્યાં?
2: ન્યા તો અત્યારે ઘરે છીએ બેન, વેકેશનમાં.
1: વેકેશન છે એટલે શું કામ કરો તમે?
2: અમરેલીમાં અત્યારે સંગીતનો હું કરું છું બેન.
1: એટલે તમે સ્ટુડન્ટ છો?
2: હા, એટલે શીખવા, છોકરાઓને શીખવાડીને અમે શીખીએ.
1: એવું છે? તો સંગીતમાં ક્લાસિકલ મ્યુઝિક તમે શીખો છો?
2: હા, ક્લાસિકલ મ્યુઝિક ને કોઈક છોકરાઓને બાર ગીતનો શીખવાડી, પ્રાર્થનાને એવું શીખવાડીને, રાગ ને એવું બધું કરાવીએ ને અમે પણ થોડો થોડો શીખીએ.
1: અચ્છા, એટલે શીખો પણ છો ને શીખવાડો પણ છો.
2: હા.
1: અરે વાહ, સરસ. રામજીભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે. મ્યુઝિકનો શોખ તમને પહેલેથી જ હતો?
2: હા, પહેલેથી હો બેન.
1: એટલે ગાવાનો શોખ હતો કે સાંભળવાનો?
2: ગાવાનો તો બહુ આપણે છે પણ ઓછો, પણ આપણે વાદનમાં વધારે હોય.
1: અત્યારે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો?
2: અત્યારે તો હાર્મોનિયમ, તબલા, પછી કીબોર્ડ ને એ બધું વગાડી લઈએ.
1: અચ્છા, એટલે મલ્ટીટાસ્કિંગ છો તમે?
2: હા.
1: વાહ વાહ, સરસ રામજીભાઈ. તો તમે એના માટે ટ્રેનિંગ લીધી જ હશે ને?
2: ટ્રેનિંગ લીધી હો, અમારે ત્યાં શિક્ષક છે ને એ બહુ અમને આમ સારી રીતે ટ્રેનિંગ આપી છે.
1: ઓકે રામજીભાઈ, અને મ્યુઝિક એવું છે ને કે તમને કોઈ દિવસ કંટાળો નહીં આવે?
2: ના ના, કંટાળો ન આવે.
1: હા,
2: મ્યુઝિક સાંભળીએ ને બેન તો આપણને આમ બીજા વિચારમાં ખવાય રહે ને તો એ બધા વિચાર ભળાઈ જાય મ્યુઝિક સાંભળતા.
1: ના, સાચી વાત છે. એટલે મ્યુઝિકને એટલે જ તો કહેવાય છે કે મ્યુઝિક એક થેરેપી છે.
2: હા,
1: એટલે તમે એની સાથે જયારે જોડાઓ એટલે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ કઈ પણ હોય ને તમે ભૂલી જ જાઓ.
2: હા, અને સાથે બીજા ભાઈબંધ પણ અમે કઈક ને કઈક ટાઈમ પાસ કરતા હોય ને ત્યારે મ્યુઝિકમાં ક્યારેક ટાઈમ ક્યાં પસાર થઈ ખબર ના પડે અમને.
1: એટલે તમારા મિત્રો સાથે જુગલબંદી થાય ખરી?
2: હા, થાય, ખૂબ થાય, સવારે સાંજે.
1: હા, તો તમે તબલા વગાડો કે હાર્મોનિયમ?
2: અમે તબલા વગાડી, હાર્મોનિયમ વગાડીએ તો બધા સાથે મિત્રો કઈક ને કઈક વાદન કરતા હોઈએ.
1: અચ્છા, તો તમે હોસ્ટેલમાં રહો છો?
2: હોસ્ટેલમાં બે.
1: ચાલો સરસ, એટલે હોસ્ટેલનું વાતાવરણ પણ રમણીય થઈ જતું હશે મ્યુઝિક સાંભળીને એકદમ.
2: હા,
1: હે ને,
2: સાથે મિત્રો છે ને બહુ ટાઈમ પસાર થઈ જાય.
1: મ્યુઝિક અને મિત્ર આ બંને જે એમ છે ને એ ખરેખર જીવનમાં બહુ જ જરૂરી છે. એક દવાનું કામ કરતા હોય. તો ચાલો સરસ, તમે તમારા મિત્ર સાથે મ્યુઝિક સાંભળો, વગાડો, અને હવે કહો કે તમારે કયું ગીત સાંભળવું છે સુરત એફએમ પર.
2: આજે ગીત સાંભળવું છે, ગીત ના ફિલ્મ તો યાદ નથી પણ ગીત ના શબ્દો છે. તુજે ના દેખું તો ચેન આતા નહીં,
1: રંગ મૂવી નું ગીત છે.
2: બહુ સરસ ગીત છે ને એ સાંભળવાની ઈચ્છા છે બેન.
1: સારું, ચાલો તો તમારી ઈચ્છા પૂર્ણ કરીએ આપણે.
2: જી આવજો બેન. તો
1: આવજો અને સાંભળતા રહેજો સુરત એફએમ.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: आप सूरत में हो के सूरत थी दूर,
3: सूरत FM 101.1 ना तमारा फेवरेट प्रोग्राम्स
2: कदी नहीं रहे तमारा थी दूर।
3: न्यूज ऑन एयर मोबाइल ऐप द्वारा
2: हमेशा तमारी साथे।
4: फैंटास्टिक फन फॉर फैमिली
5: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
6: हेलो,
7: यस
6: सूरत FM,
7: यस सूरत FM स्पीकिंग, कौन बोलो?
6: બોલો
7: હસુભાઈ, શું કરો છો?
6: હા બસ મજામાં છે બેન, તમે?
7: એકદમ ફર્સ્ટ ક્લાસ, મજામાં. તમે આકાશવાણી કેટલા વર્ષો થી સાંભળો છો?
6: હું તો છે તે નાનપણથી સાંભળતો હતો, લગભગ આજે કેટલા 70 વર્ષ થી.
7: ઓહો, 70 વર્ષ થી તમે આકાશવાણી સાથે જોડાયા છો એમ ને?
6: ત્યાંથી જોયેલો છું તો પેલા આમાં તો પેલું
7: રેડિયો પર સાંભળ્યા કરું. હા, રેડિયો પર છે, મોબાઈલ છે, મોબાઈલ એપ્લિકેશન છે. બરાબર છે. એટલે હસુભાઈ, જોઉં ને તમે 70 વર્ષથી તમે જ આકાશવાણી સાંભળો છો, કેટલું બધું ચેન્જ આવી ગયું છે આકાશવાણી ની અંદર.
6: પરિવર્તન બહુ સારું થયું આમાં
7: છે ને?
6: પેલા કરતા બધો નવા નવા પ્રોગ્રામ બી આવતા થઈ ગયા, તમે પેલા જૂના ગાયન નહીં આવતા, જૂના ગાયન મુકતા થઈ ગયા, એટલે બધું સારું પરિવર્તન.
7: એટલે બધાનો વિચાર કરવો પડે ને. આકાશવાણી જે રીતે તમે 70 વર્ષથી સાંભળો છો એવી રીતે જ આપણને અવિરત સેવા આપતી રહે, આપણને મનોરંજન ને માહિતી પૂરી પાડે.
6: બસ, હા હા, પૂરી પાડે છે ને આપણે.
7: બરાબર ને? ચાલો, સરસ સરસ. બોલો હર્ષુભાઈ, તમે કરો છો શું?
6: હું તો રિટાયર છું બેન, ઘેર જ બેઠો. હવે આંખે બહુ દેખાય ને, ઝાકું દેખાય.
7: બરાબર, કઈ નઈ, રેડિયો ના બટન દેખાય છે ને?
6: ચાલ્યા કરો, સાંભળ્યા કરો આખો દિવસ, બીજું શું કરવાનું.
7: બસ, તો પછી જીવન તો મોજીલું જ છે ને? જેવું છે એવું સરસ છે.
6: હા, એ તો બરાબર.
7: બરાબર ને?
6: બરાબર. બોલો, ફેવરેટ નામ કહેવા માંગુ છું.
7: બોલો.
6: હા, મારા ઘર વાળા ચંદ્રકાબેન, પછી ત્રણ છોકરા છે, એક છોકરી મોટી સુનિતાબેન, એના જમાઈ છે નરેશ, હા, એની બે છોકરા છે, છોકરી છોકરો,
7: પછી
6: છોકરો છે બીજો, બે છોકરા, એની ત્રણ છોકરી છે વટલાની, એ પેલા નાનો છે, એની એક છોકરો જ છે. ત્રણ મેચ કરી દીધા મેં.
7: બરાબર છે. એટલે હવે તો તમારે નાતી પોતી સાથે રહેવાના દિવસો છે. એટલે એન્જોય કરો તમે તમારી રીતે. તો બોલો હસુભાઈ, હવે કયું ગીત સાંભળવું છે?
6: મારેલો અમિતાભ બચ્ચન નૂતન નું ગાયન હતું, સોદાગર. તીરા મીરા સાથ રહે, ધૂપ હો સાયા હો, દિન હો કે રાત કહે, તીરા મીરા સાથ રહે. બસ એ ગાયન સાંભળવું છે. લતા મંગેશકર ગાયેલું છે ને, રવિન્દ્ર જૈનનું સંગીત છે.
7: હસુભાઈ ને મને એવું લાગે છે કે જૂના દિવસો યાદ આવી ગયા.
6: હા, એ જ ને, જૂના દિવસો યાદ આવે ને હવે,
7: હે ને? ચાલો તો હસુભાઈ, તમારા માટે ને તમારા વાઇફ માટે આપણે આ ગીત પ્લે કરીએ. બરાબર?
6: હા,
7: સાંભળતા રહેજો સુરત FM.

0: હેલો
1: હેલો સુરત એફએમ સ્પીકિંગ.
0: હાય,
1: કોણ બોલો?
0: મારું નામ છે નેહા ઓડ. તમારું નામ?
1: વિશાખા. બોલો નેહા, શું કરો આપ?
0: મેં સ્ટુડન્ટ છું. મારી કોલેજ પતી ગઈ છે.
1: ઓકે.
0: મારા પપ્પાનું નામ છે નરેશભાઈ, મમ્મીનું નામ છે નીતાબેન, મારા બાનું નામ છે દરિયાબેન અને મારા નાનો ભાઈ છે જેનું નામ છે મેવું.
1: ચાલો સરસ નેહા, હવે તમે શું ભણ્યા?
0: મેં બીએ કર્યું છે.
1: સુરત
0: એફએમ બહુ સાંભળે છે તો એમના લીધે મેં પણ સાંભળ્યું. એટલે હમણાં પણ આ ટાઈમે પણ મમ્મી નું સુરત એફએમ ચાલે છે કિચનમાં હમણાં.
1: એટલે તમને નાનપણથી જ આ સંસ્કાર મળેલા છે કે ભાઈ આપણે રેડિયો સાંભળવાનો, સુરત એફએમ સાંભળવાનું.
0: પપ્પા મમ્મી બંને
1: એટલે એ જે કરે છે એ તમે કરો છો અત્યારે.
0: હા,
1: ચાલો સરસ, સારી વાત છે. બહુ જ ઓછા લોકો હોય છે કે જ્યાં મમ્મી પપ્પાની પસંદ એ છોકરાઓની પસંદ હોય.
0: મમ્મી પપ્પા સાંભળે છે એટલે પછી એ સાંભળતા સાંભળતા મને પણ ગમવા લાગી ગયું. ક્યારે ફોન ટ્રાય કરતી હતી લાગતો નહીં, તો એમના રિસેન્ટલી લાગી ગયો.
1: ઓકે, નેહાને શું શોખ છે?
0: શોખ તો મને ગિટાર વગાડવાનો છે થોડો ગમના.
1: વાવ, તો તમે પ્રેક્ટિસ કરો છો?
0: હા, ધીરે ધીરે હમણાં પ્રેક્ટિસ ચાલુ કરી દી છે મેં.
1: એટલે તમે શીખવા જાઓ છો કોઈને ત્યાં?
0: હા.
1: ઓકે, સરસ સરસ. બાકી બધું મજામાં?
0: હા, બાકી બધું મજામાં. તમારે ત્યાં
1: એકદમ ફર્સ્ટ ક્લાસ. તમારે લાઈફનો ગોલ પણ બહુ સરસ છે. ફ્યુચર માટે તમને ઓલ ધ બેસ્ટ.
0: થેન્ક યુ.
1: તમે સરસ માસ્ટર્સ

0: કરો, તમે તમારા જેટલા માર્ક્સ અચીવ કરવાના છે તમે ગેઇન કરી લો અને સરસ એવી જોબ તમને મળી જાય એવી આશા રાખીએ આપણે.
1: થેન્ક યુ થેન્ક યુ. સોંગ પ્લે કરવાનું હતું એકચ્યુઅલી. મેં મમ્મીના પસંદનું કરીએ આપણે,
0: હા ચાલશે.
1: પેલું જે બડે અચ્છે હો સોંગ છે ને,
0: બડે અચ્છે લગતે હૈ.
1: લગતે હો, હા એ વાળો.
0: ઓકે સાંભળતા રહેજો સુરત FM.
1: થેન્ક યુ.

0: આજે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં તમે જે ગીતો માણ્યા તેની ડિટેલ્સ આ પ્રમાણે છે. પહેલું ગીત તમે માણ્યું કજરા મોહબ્બતવાલા, કિસ્મત મૂવીથી શમશાદ બેગમ અને આશા ભોસલેના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય ઓપી નૈયર એન્ડ લિરિક્સ એસ એચ બિહારી. ત્યારબાદ તમે ગીત માણ્યું કહીં મુજે પ્યાર હુઆ તો નહીં, રંગ મૂવીથી અલકા યાજ્ઞિક અને કુમાર શાનુના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય નદીમ શ્રવણ એન્ડ લિરિક્સ સમીર. ત્રીજું ગીત તમે એન્જોય કર્યું તેરા મેરા સાથ રહે, સૌદાગર મૂવીથી લતા મંગેશકરના અવાજમાં. મ્યુઝિક એન્ડ લિરિક્સ કમ્પોઝ બાય રવિન્દ્ર જૈન. ચોથું ગીત તમે માણ્યું બડે અચ્છે લગતે હૈ, બાલિકા બધુ મૂવીથી અમિત કુમારના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય રાહુલ દેવ બર્મન એન્ડ લિરિક્સ આનંદ બક્ષી. લાસ્ટ સોંગ તમે એન્જોય કર્યું રોઝ રોઝ આંખો તલે, જીવા મૂવીથી આશા ભોસલે અને અમિત કુમારના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય આર ડી બર્મન એન્ડ લિરિક્સ ગુલઝાર. કીપ લિસનિંગ 101.1 સુરત એફએમ.
1: શ્રોતા મિત્રો, આજ સાથે વિશાખા મોરે દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે.
2: Fantastic fun for family.
1: 101.1 MHz. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz ઉપર. શ્રોતા મિત્રો, બરાબર 11 વાગ્યાથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન મન કી બાતનો મણકો 134 આપ સાંભળી શકશો, જે અમે અમારા આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते सांसद अने केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल नो शुभेच्छा संदेश।
2: आकाशवाणी ऑल इंडिया रेडियो एना प्रसारणना 90 वर्ष पूर्ण करवा जई रह्या छे त्यारे मारी खूब खूब शुभेच्छाओ छे, शुभकामनाओ छे। एक समय हतो के देशमां रेडियो ज एकमात्र साधन हतुं के जेमांथी विविध प्रकारना कार्यक्रमों समाचारों एमांथी प्राप्त थता हता। रेडियो ए अत्यंत महत्वनो हतो, रेडियो एक लग्जरी पण हती અને આવશ્યકતા પણ હતી, પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે રેડિયોનું મહત્ત્વ ઘટતું જતું હતું તેવા સમયે કે જે રેડિયો ગામડામાં પણ ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા। રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે। તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। ધન્યવાદ।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી જનસેવાના 90 વર્ષ।

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: શ્રોતા મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમ સુરતી સિઝલરની. જગ્ગા જાસૂસ ફિલ્મના આ ગીતની સાથે અરિજિત સિંઘનો અવાજ છે, સંગીત રચના છે પ્રીતમની અને ગીત રચના છે અમિતાભ ભટ્ટાચાર્યની.

શ્રોતા મિત્રો, એનિમલ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા વિશાલ મિશ્રાના અવાજમાં. સંગીત રચના વિશાલ મિશ્રાની અને ગીત રચના હતી રાજ શેખરની. આજે રવિવાર એટલે બધાએ ફાફડા, જલેબી, ખમણ, ઈદડા, પેટીસ આ બધાનો નાસ્તો કરી લીધો હશે. અને આમ પણ સુરતનું જમણ ન જમીએ તો સુરતી થોડા કહેવાઈએ. આજે જે લોકો બહાર નાસ્તો લેવા ગયા હશે અથવા તો નાસ્તો કરવા બહાર ગયા હશે એને વરસાદી છાંટા થોડા થોડા લાગ્યા હશે. અને આ વરસાદના છાંટા હળવા હળવા, ઠંડા ઠંડા, મસ્ત લાગ્યા હશે. તો ભાઈ, હવે થોડા દિવસમાં ગરમીને ટાટા બાય બાય કહેવાનો વારો આવશે અને રેઇનકોટને હાઈ કહેવાનો વારો આવશે. એટલે ભાઈ, માળિયામાં ચડાવેલા રેઇનકોટ અત્યારથી બહાર કાઢી લેજો અને પાછા પહેરીને ચેક કરજો કે હજી પણ સાઇઝ એ જ છે કે નહીં, કે બદલાવવી પડશે. કારણ કે અત્યારે તો વરસાદ હળવો છે, જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે રેઇનકોટ તમે શોધવો ના પડે એનું ખાસ ધ્યાન રાખજો. તો આ જ વાત સાથે આપણે સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરમાં નેક્સ્ટ સોંગ પરમ સુંદરી ફિલ્મથી સચિન જીગર, આદિત્ય રેખારી અને અમિતાભ ભટ્ટાચાર્યના અવાજ છે. સંગીત રચના છે સચિન જીગરની.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: 101.1 MHz
2: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
3: हाँ, सूरत एफएम।
2: कौन बोलो?
3: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
2: ओके, केवो चले छे आपनो व्यापार?
3: चाले राके बेन, बहु मजा नथी आवती।
2: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
1: सूरत एफएम।
2: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
1: સુરત એફએમ।
4: Fantastic fun for family।
1: 101.1 MHz સુરત એફએમ।
5: શ્રોતા મિત્રો, આજે છે 31 મે, એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ। તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અને તેનાથી થતા રોગો પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે। અને આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ધૂમ્રપાન અને ચાવવાની જેવી તમાકુ, ગુટકા જેવી જે લત છે એને છોડવા માટે પ્રેરિત કરવાનો છે। તમાકુના કારણે થતા કેન્સર, હાર્ટ એટેક અને ફેફસાના ગંભીર રોગોથી લોકોને બચાવવા માટે આજનો આ દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને એક રિપોર્ટ મુજબ દુનિયાભરમાં દર વર્ષે લાખો લોકો તમાકુના સેવનના કારણે જીવ ગુમાવે છે, જેમાં મો, ગળું, જીભ અને ફેફસાનું કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ છે। હૃદયરોગ, તમાકુમાં રહેલું નિકોટીન એ લોહીની નસોને સાંકડી કરે છે, જેનાથી હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે। અને જે અત્યારે એકદમ જનરલી આપણે જોઈ શકીએ એવું છે, તે પેસિવ સ્મોકિંગ। જે લોકો પોતે ધૂમ્રપાન નથી કરતા પણ ધૂમ્રપાન કરનારાઓની આસપાસ રહે છે, એમના સ્વાસ્થ્યને પણ એટલું જ નુકસાન થાય છે। એટલે આ પ્રત્યે આપણે સૌ સતર્ક રહીએ। તો આજ વાત સાથે સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરમાં નેક્સ્ટ સોંગ।

શ્રોતા મિત્રો, આજ સાથે કાર્યક્રમ સુરતી સિઝલર અહીં સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. શ્રોતા મિત્રો, થોડી જરમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ. સ્ટે ટ્યુન ઓન 101.1 મેગાહર્ટ્ઝ.

0: કલેક્શન ની ગાડી માં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
0: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: इस गाने के साथ ही आज का यादों की महफिल कार्यक्रम अब समाप्त होता है। आज इस कार्यक्रम में हमने मशहूर पार्श्व गायक केके को याद किया।
1: उफ, आ मे महीनो असह्य गर्मी नो महीनो एसी कूलर नो वपराश वधी जाय तो तेनी सामे लाइट बिल मा पण वधारो ज वधारो। अरे फरियाद शाना माटे करो छो? आ फरियाद नो एक ज उपाय, आजे ज घरे सौर ऊर्जा लगाओ ने मेळो वीज बिल मा राहत ज राहत। प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना मा आ योजना अंतर्गत दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड उजवी रही छे मे महीनो सौर ऊर्जा नो महीनो। तो आजे ज घरे सौर ऊर्जा लगाओ ने बनाओ मे महीना ने ठंडक नो महीनो। आ योजना अंतर्गत मळशे 78,000 સુધી ની સબસિડી, બાકી નો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂફટોપ નું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણ ને અનુરૂપ ઊર્જા નો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલ માં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
2: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
3: બસ એવું જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય અને

0: આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને, એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઈરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ભારતમાં અમૂલ્ય વારસાગત સ્થળોનું જતન કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ત્યાં 6-7 સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે.
1: જ્ઞાન ભારતમ અભિયાન કે તહેત છત્તીસગઢ કે મલ્હાર મેં ભી એક મહત્વપૂર્ણ ખોજ હુઈ હૈ. યહાં 3 દુર્લભ તામ્ર પટ્ટિકાએં મિલી હૈ. વિશેષજ્ઞ માનતે હૈ કે ઇન્સ્ક્રિપ્શન્સ 6-7 સદી કે હૈ. યે તામ્ર પટ્ટિકાએં પ્રાચીન બ્રાહ્મી લિપિ ઔર પાલી ભાષામાં લિખી ગઈ હૈ. ઇનસે ઉસ સમય કી શાસન વ્યવસ્થા, ધર્મ ઔર સંસ્કૃતિ કે બારે મેં મહત્વપૂર્ણ જાણકારી મિલતી હૈ.
0: પ્રધાનમંત્રીએ નેધરલેન્ડની તેમની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક ખાસ સમારંભમાં ચોલકાળના પ્રાચીન તામ્રપત્ર ભારતને પરત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના તમિલ સમુદાય પણ આ અંગે ખાસ ઉત્સાહિત છે.
1: નેધરલેન્ડ્સમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચોલા કાળની પ્રાચીન તામ્રપટ્ટિકાએ ભારત કો વાપસ સોંપી ગઈ. ઉસ કાર્યક્રમમાં નેધરલેન્ડ્સ કે પ્રધાનમંત્રી ભી મોજૂદ થે. ઇનમે 21 બડી ઓર 3 છોટી તામ્રપટ્ટિકાએ હૈ. યે મુખ્ય રૂપસે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા અપને પિતા રાજા રાજરાજા ચોલા કે એક વચન કો પૂરા કરને સે જુડી હૈ. ઇનમાં આનાઈ મંગલમ ગાંવ કો એક બૌદ્ધ વિહાર કો દાન દેને કા ઉલ્લેખ હૈ. ઇનસે પતા ચલતા હૈ કે ચોલા સામ્રાજ્ય કી સમુદ્રી શક્તિ કિતની મજબૂત થી. દક્ષિણ પૂર્વ એશિયા કે દેશો કે સાથ ઉનકે સંબંધો કી જાણકારી ભી ઇનમાં મિલતી હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને હાલના ગરમ હવામાન દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે.
1: ઇસ સમય દેશ કે જ્યાદાતર હિસ્સોમાં બહોત ગરમી પડ રહી હૈ. તેજ ધૂપ ગરમ હવાએ એસે મોસમમાં અપના ધ્યાન રખના બહોત જરૂરી હૈ. પાણી પીતે રહીએ. ધૂપમાં અગર નિકલના હી પડે તો થોડા સંભળ કર નિકલે. ઇસ દિશામાં સરકાર કી ભિન્ન ભિન્ન ડિપાર્ટમેન્ટ્સ ને જો ગાઈડલાઈન્સ જારી કી હૈ વો ભી ભૂલિયેગા નહીં.
0: પ્રધાનમંત્રીએ લોકોને ગરમીથી બચવા માટે દેશના વિવિધ ભાગોમાં પરંપરાગત રીતે બનાવવામાં આવતા વિવિધ ઉનાળાના પીણા પીવાનું સૂચન કર્યું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઝારખંડના રાંચીમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં 4 રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા.
1: સંગીત મેં તો જુગલબંદી દેખી થી, લેકિન ચુનૌતી મેં જુગલબંદી હોતી હૈ. બડા ઇન્ટરેસ્ટિંગ વિષય રહા હૈ આપકા. મેં ચાહતા હું કે મન કી બાત કે શ્રોતાઓ કો પતા ચલે.
2: નમસ્તે સર, મેરા નામ અનિમેશ કુજુર હૈ. મેં 200 મીટર ઓર 4x100 મીટર કા નેશનલ રિકોર્ડ હોલ્ડર હું. મેં છત્તીસગઢ સે બિલોંગ કરતા હું સર, એન્ડ અભી મેં ઓડિશા સે ખેલતા હું. મેં લાસ્ટ યર એશિયન મેડલ ઓર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ મેડલ લેકે આયા. મેં એથલેટિક્સ 2021 સે ચાલુ કિયા. ફૂટબોલ કે જો ફ્રેન્ડ્સ થે ઉન્હોને મુજે બોલા કી સ્ટેટ મીટ હોને વાલા હૈ, જાકે તું પાર્ટિસિપેટ કર. એન્ડ મેં પાર્ટિસિપેટ કિયા. મેં વહાં સે નેશનલ કા સિલેક્ટ હુઆ. ઇન્ડિયા કા रिप्रेजेंट कर रहा हूँ इंटरनेशनली।
1: और गुरिंदरवीर जी का क्या है?
2: नमस्ते सर, मेरा नाम गुरिंदरवीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूँ। पहला इंडियन हूँ जो 10.1 के बैरियर के नीचे भागा है और मैं कोशिश कर रहा हूँ मैं ट्रैक और वर्दी में भी अपने देश की सेवा करूँ।
0: પ્રધાનમંત્રી મોદીએ કેરલમના અલુવાના સાજી વલશેરીલના પ્રયાસની પણ પ્રશંસા કરી, જેઓ કોઈ ફી વિના સ્વિમિંગ ક્લબ ચલાવે છે જેમાં 15,000થી વધુ લોકો તરવાનું શીખ્યા છે। પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાની પ્રેરણાદાયી વાતનો ઉલ્લેખ કર્યો, જેમણે પોતાના મિત્રો સાથે મળીને પોતાના ગામની મનોરમા નદીને સાફ કરવા માટે એક નવી શરૂઆત કરી। શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની સાફલ્ય ગાથા પણ શેર કરી, જેમણે મડ્ડી તોલપ વિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે કામ કરવાનું શરૂ કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોલ્ફિન રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવેલી એમ્બ્યુલન્સનો પણ મન કી બાત કાર્યક્રમમાં વિશેષ ઉલ્લેખ કર્યો હતો। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો।

0: એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીના સ્થાન લેશે. કમાન સંભાળ્યા બાદ મીડિયાને સંબોધતા એડમિરલ સ્વામીનાથને કહ્યું કે ભારતીય નૌકાદળ રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરવા માટે સતર્ક છે અને પ્રાદેશિક સુરક્ષા વાતાવરણમાં સક્રિયપણે તૈનાત છે, જે પડકારજનક, જટિલ, અણધારી અને અનિશ્ચિત રહ્યું છે. નવનિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એન એસ રાજા સુબ્રમણીએ કહ્યું કે નવાચારનો સમાવેશ લશ્કરી ક્ષમતાઓના વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો, ઉદ્યોગ, શિક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ઇકોસિસ્ટમ વચ્ચેનો તાલમેલ આધુનિકીકરણને આગળ ધપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે રાષ્ટ્ર સુશ્રી હોલકરને તેમની બુદ્ધિ, કરુણા અને લોકકલ્યાણ પ્રત્યેના અતૂટ સમર્પણ માટે યાદ કરે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગઈકાલે માદા ચિત્તા નિર્વા અને તેના 3 બચ્ચાને તેમના વાડામાંથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આનાથી કુનોમાં ચિત્તાઓની સંખ્યા 20 થઈ ગઈ છે. આનાથી પર્યટનને વેગ મળશે અને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની નવી તકો ઊભી થશે. દક્ષિણ દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે સાંજે 4 માળની કોમર્શિયલ ઇમારત ધરાશયી થતા 3 લોકોના મોત થયા. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર 11 ઇજાગ્રસ્તોને જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમાંથી 3ને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 5 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 3ને સારવાર મળ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઇરાન સાથે પરમાણુ કરાર કરવા પર કરવાની નજીક છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જાય તો લશ્કરી કાર્યવાહી એક વિકલ્પ રહેશે. વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે ઇરાન ક્યારેય પરમાણુ શસ્ત્ર ન મેળવે તે તેમની પ્રાથમિકતા છે. આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફ્રેન્ડ્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીએ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ક્રિકેટ ફેન્સને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે એએમટીએસ, વીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઇરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: उस खालीपन को हम इस सुरीले सफर में महसूस करेंगे, बस और कुछ नहीं. आइए सुनते हैं कार्यक्रम का अगला गीत. हसरत जयपुरी की रचना, शंकर जयकिशन का संगीत, लता मंगेशकर की आवाज और फिल्म का नाम आरजू. जी, ये गीत सुनने के बाद आप समझ जाएंगे रूठ कर. हमारे बहुत सारे श्रोताओं की पसंद मिलती है इस गीत के जरिए, है ना?

0: हैं। इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है।
1: પ્રધાનમંત્રીએ ઝારખંડના રાંચીમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિન્દરવીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વીન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં ચાર રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કર્યા, જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ભાજપની ઓફિસ ખાતે મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ બાદ સંગઠનને મજબૂત કરવા ટિફિન બેઠક યોજાઈ. મન કી બાત કાર્યક્રમનું વાવ થરાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉત્સાહભેર નિહાળવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના બોપલઘુમા ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેઘા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસમાં રમતગમત અને રમકડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે તેમણે નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુને વધુ રમકડા દાન કરીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ. 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણે જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂરે પણ આકાશવાણીના કર્મચારીઓને 90મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
2: આકાશવાણી જૈસા બતાયા પહેલે કે સંસ્કૃતિ કો સંજોને કા કામ કરતા હૈ, તો ઉસમેં યે સબકો એક સાથ લેકે ચલને કી બાત હૈ કે સબ એક સાથ હોંગે, ઇકઠા હોંગે ઓર હમ સેલિબ્રેટ ભી કર રહે હૈ ઓર મેસેજ ભી જાયે કે હમ સાથ હૈ ઓર સુબહ જે વોક કરતે હૈ તો હોના ચાહિયે અપની સેહત કે લિયે અચ્છી રખ.
1: રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં માવઠું થયું છે. મહીસાગર જિલ્લાના વીરપુર અને અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં આજે વહેલી સવારે સોનગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો, જેને પગલે કેરી, શાકભાજી અને અન્ય પાકોને નુકસાનની ભીતિ છે. ભારે પવન સાથે અચાનક આવી પડેલા વરસાદના કારણે અનેક જિલ્લામાં નુકસાનના પણ અહેવાલ છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં રાત્રે આમરોલી ગામે વૃક્ષ પડતા એકનું મોત થયું હતું, જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના હાડદાસપુરમાં વીજપોલ તેમજ ડીપી ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPLની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અને અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મી એ સલામતીની વ્યવસ્થામાં ખડે પગે રહેશે, તેમ અમદાવાદના પોલીસ કમિશનર
3: ડિસ્પોઝલ સ્ક્વાડ વગેરે ટીમો રહેંગી. उसके अलावा एंटी ड्रोन की टीम भी यहाँ रहेगी और कह सकते हैं कि हमारी तरफ से काफ़ी तैयारियां हैं. यहाँ हमने पिछली करीब 2 महीने से यहाँ एक एडिशनल होल्डिंग एरिया हमने ऐड किया है, ताकि होल्डिंग एरिया से क्या है कि स्टैम्पीड की संभावना नेग्लिजिबल हो जाती है. तो इफेक्टिवली अब यहाँ पे 3 होल्डिंग एरिया है, एक गेट नंबर 1 के बाहर की तरफ, एक गेट नंबर 1 के अंदर और एक और भी जहाँ पे ये उनकी स्क्रीनिंग वगैरह हो रही है. तो अपनी तरफ से सारी तैयारियाँ हमने कर ली हैं.
1: આજની આ મેચ માટે MTS, BRTS અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
5: बेटा दाल माँ मीठा नहीं जगह है खांड पड़ी जाए तो क्यों लागे
6: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए मैं तो मिक्स थोड़ी कराई
5: बस एवो जो कचरा नो छे भीनो कचरो सूको कचरो सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराए अने इतले ज आ चार रंग याद राखजे लीलो डब्बो भीना कचरा माटे वादड़ी सूका कचरा माटे लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे कालो रंग छे ने एकदम सिंपल
7: गुजरात ना शहरों ने स्वच्छ राखवा घरे ज कचरा नु वर्गीकरण करो चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी माज कचरो आपो
8: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड हूँ क्लास मा फर्स्ट आवी
7: वाह एकदम फर्स्ट क्लास
5: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे
7: एटले
5: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने आखा देश मा सफाई नु अभियान चाली रह्यु छे अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मा ज नाखिए रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाडिए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए
7: आपनु शहर स्वच्छ शहर स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा जारी
9: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत प्रायोजक वीको वज्रदंती भारत का गम एक्सपर्ट।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
0: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આઈએ સુને કાર્યક્રમ સદા બહાર નગમે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. આ આકાશવાણી છે ને, આપે ટ્યુન કર્યું છે 101.1 સુરત FM.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: આઈએ સુને કાર્યક્રમ ઉજાલે ઉનકી યાદો કે.
7: સૂરજ રે જલતે રહેના.
8: મિતુલજી, હમ યે ભી જાનના ચાહતે હૈ કી વો કભી પ્રદીપ તો બને, લેકિન વો પિતા કૈસે થે, ઘર કા માહોલ કૈસા થા, ઘર મે કોન કોન સદસ્ય થે, ઓર જો મિતુલ નામ કી ઉનકી સુપુત્રી આજ હમારે સામને બેઠી હૈ, બાલ્યાવસ્થા મે ઉન્હોને ક્યા દેખા, ક્યા સીખા પિતા કે સાથ રહેકર, ઘર મે કિસ તરહ કા માહોલ રહેતા થા.
9: હમ દો બહેને થી, મેરી બડી બહેન સરગમ ઓર મેં છોટી, ઓર હમારે બીચ મેં 10 સાલ કા ફર્ક થા.
8: અચ્છા,
9: દોનો બહેનો કે બીચ મેં. તો મેં છોટી ઓર દીદી જ્યાદાતર બાપુ કે સાથ બહોત ઘૂમી. ઉનકે જો શરૂઆત કે જો ફિલ્મે થી તો ઉસકે પ્રીમિયર્સ મેં યા ઉનકે કોઈ કોઈ એસે પ્રોગ્રામ્સ રહેતે થે ઉસમે. મુજે ઇતના મોકા ઉસ વક્ત નહીં મિલા ક્યોંકે મેં છોટી થી. ઉસકે બાદ મેં જબ મેં બડી હો ગઈ તબ તો મેં કાફી ઉનકે સાથ મેં હરેક પ્રોગ્રામ્સ મેં જાતી થી. ઘર મેં કભી કોઈ ફિલ્મી માહોલ નહીં રહા. હમારે ઘર મેં કોઈ ભી ફિલ્મી માહોલ બિલકુલ નહીં રહા. તો ઇસીલિયે હમ કાફી અછૂતે રહે. ઉનકે સાથ પ્રીમિયર મેં જાના યા ફિલ્મ કી રિલીઝ હુઈ યા પાર્ટીઝ નહીં હોતી થી. ના હમારે ઘર મેં હોતી થી, ના મેરે બાપુ હમકો કોઈ પાર્ટીઝ મેં લે જાતે થે. લેકિન ઓફિશિયલ પ્રોગ્રામ રહા, જૈસે કોઈ પ્રીમિયર હૈ યા કોઈ જૈસે ઉનકો કુછ એવોર્ડ મિલ રહા હૈ યા એસા કોઈ હૈ તો ઉસમે હમ જાતે થે. તો હમ અછૂતે રહે ફિલ્મી માહોલ સે. એકદમ સીધે સાદે વ્યક્તિ.
8: और सिद्धांतवादी,
9: सिद्धांतवादी, लेकिन उन्होंने बच्चों के ऊपर कभी भी अपना सिद्धांत लादा नहीं कि भाई आपको यही करना है, आपको यही करना है, नहीं। लेकिन वो सिद्धांत से चलते थे तो हम देखते थे उनको, तो वो चीजें हम में अपने आप से आ गई। जैसे उनके कपड़े बहुत ही सादे रहते थे तो कभी भी सफेद के सिवा उन्होंने पहना नहीं। जब कोई अवार्ड फंक्शन या हुआ, शुरुआत में तो वो अवार्ड फंक्शन में जाते थे, फिर उन्होंने वो भी बंद कर दिया, अवार्ड लेना ही बंद कर दिया।
8: अच्छा।
9: हाँ। तो जैसे घर में माहौल कैसा था, सीधा सादा, मध्य प्रदेश के हम लोग, मेन मेरे पिताजी, मेरी माँ गुजराती
8: जी,
9: तो दो कल्चर थे घर में। घर में बापू भी माँ के साथ गुजराती में बोलना शुरू कर दिया था, तो किसी बाहर वाले को तो पता ही ना चले कि ये इंसान गुजराती नहीं है, हिंदी भाषी है, उतना अच्छा बोलते थे।
8: अच्छा जी।
9: लेकिन घर में ये भी नहीं कि आपको हिंदी में ही बोलना है या गुजराती में, हमारी मर्जी, हम जो बोलना चाहें,
8: इतनी फ्रीडम थी।
9: फ्रीडम, हाँ। तो वो फ्रीडम भी बहुत अच्छी रही हमारे लिए जिंदगी में, मेरी और मेरी बहन के लिए, कि किसी प्रकार का फोर्सफुली हमको कोई चीज करने को नहीं बोली गई। नहीं तो इतने पुराने विचार के जो मध्य प्रदेश से आए हुए एक इंसान थे, यूपी में उनकी पढ़ाई हुई और बॉम्बे में आके एक अपने आप को ऐसे ढाल लेना के दिमाग से भी काफी फॉरवर्ड विचार, उनकी विचारधारा कुंठित नहीं थी, है ना, मन में कोई कुंठा नहीं थी।
8: जी।
9: मेरी माँ और उनकी शादी, तो उन्होंने सात फेरे की शादी नहीं की ना, रजिस्टर्ड मैरिज थी।
8: अच्छा जी। और हमने ये भी पढ़ा कि उन्होंने जब विवाह के लिए आपकी माताजी को देखा तो कहा कि मैं आग हूँ और तुम पानी हो, अगर पानी बनकर रहोगी तो ही मैं विवाह करूंगा। तो इस तरह की बातें भी कभी परिवार में हुई होंगी।
9: बहुत बहुत बहुत सारी बातें हैं। तो शादी के बारे में ये बताऊं कि उन्होंने ये कोई मतलब लव मैरिज नहीं थी, ये प्रॉपर अरेंज मैरिज थी। मेरे नाना नानी वो भी काफी फॉरवर्ड विचारधारा के थे और उन्होंने देखा कि ये कवि है, ये लड़का हमारी ही कम्युनिटी के हैं, हमारी कास्ट के हैं, मतलब ब्राह्मण हम लोग परिवार से हैं। तो नाना नानी ने सोचा कि हम अपनी बेटी को क्यों ना हम इनके लिए हम लोग सोचें कि विवाह बंधन में दोनों बंधे। तो मेरे पिता को पूछा गया कि हमारी बेटी है तो हम चाहते हैं कि आप शादी कीजिए। तो ये तो मैं बहुत शॉर्ट में बोल रही हूँ, आगे तो बहुत सारी बातें हुई होगी इनके बीच में। तो बापू ने कहा कि ठीक है, लेकिन मैं उनसे बात करना चाहता हूँ पहले।
8: अच्छा।
9: तो मेरी माँ हमको बताती थी कि पता नहीं क्या बात करेंगे, तो मैं तो खड़ी हो गई कि हाँ ठीक है, हाथ जोड़ के मैंने कहा कि देखिए जो पूछना है पूछ लीजिए। तो उन्होंने कहा नहीं, मैं एक बात पूछना चाहता हूँ कि मैं आग हूँ, मतलब मेरी जो तासीर है
8: वो गर्म है,
9: मैं गर्म है, मैं नाराज भी बहुत होता हूँ, तो मैं आग हूँ, क्या आप पानी बन के रहोगी, दोनों आग होगी तो हम नहीं रह पाएंगे। तो मेरी माँ ने तो कहा कि मैं तो कुछ समझी नहीं, मैंने हाँ कह दिया।
8: उस जमाने में कितनी सादगी और सीधापन होता था ना।
9: तो उन्होंने कहा हाँ ठीक है। तो बात हो गई, पक्की हो गई। दूसरी शर्त तो ये रखी मेरे पिता ने, मैं बिल्कुल रिचुअल्स में नहीं मानता हूँ और मैं बिल्कुल फेरे नहीं करूंगा।
8: अच्छा।
9: हाँ, मैं चाहता हूँ कि रजिस्टर्ड मैरिज हो।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: દાળ માં મીઠા ની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મેં તો મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4-5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: अहमदाबाद में आईपीएल क्रिकेट के फाइनल में आज रॉयल चैलेंजर्स बेंगलुरु का सामना गुजरात टाइटंस से होगा। ये मैच शाम 7:30 बजे से खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 MHz।
3: નમસ્કાર શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર। રવિવારની આ જરા નિરાંતવી સાંજ અને આ ફુરસદી સાંજે પરિવારની સાથે ઘરમાં હોઈએ કે બહાર, જો આપણા ગુજરાતનું ગૌરવ એવા ગુજરાતી ગીતો માણવા મળી જાય તો જાણે સોનામાં સુગંધ ભળી જાય, ખરું ને? અને એટલે જ આજે રવિવારની સાંજે હું નેહા આપના માટે લઈને આવી છું કેટલાક શીતળ ગુજરાતી ગીતો, કાર્યક્રમ ગુજરાતી ચિત્રપટ સંગીતમાં। આ બળબળતી ગરમીની બપોર પછીની સાંજ આમ પણ આપણને શીતળ જ લાગે, તો આ શીતળતામાં વૃદ્ધિ કરીએ વહેલી પરોઢના વાયરાસમાં નારી તું નારાયણી ફિલ્મના આ શીતળ ગીતથી, જેમાં સ્વર છે લતા મંગેશકરનો અને ગીત અને સંગીત અવિનાશ વ્યાસનું।

0: ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનામાં. આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
8: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcin.co.in and take the first step toward the blue.
9: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
10: મિત્રો, અત્યારે ભલે ને શહેર હોય કે ગામ, ઘરે ઘરે ચકલી કે નળની સુવિધા હોય, પણ પ્રાચીન સમયમાં ગામમાં કૂવેથી કે પનઘટથી પાણી ભરવા જતી પનિહારીના દ્રશ્યો સર્વસામાન્ય હતા. અને આ પાણી ભરીને આવતી પનિહારીના ઘડામાંથી જો જરાક અમસ્તું પણ પાણી છલકાઈને તો સૂકી ભઠ ધરતીની સાથોસાથ આંખોમાં પણ ઠંડક પ્રસરી જાય. કેમ, ખરું ને? તો ચાલો હવે પછીનું આ ભાતીજી મહારાજ ફિલ્મનું ગીત માણીને આપણે પણ ઠંડક અને તાજગીનો અનુભવ કરીએ. ગીતમાં સ્વર આપ્યો છે પ્રફુલ દવે, હર્ષિદા રાવલ અને સાથીદારોએ.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
7: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
8: હા, સુરત એફએમ.
7: કોણ બોલો?
8: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
7: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
8: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
7: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
9: મિત્રો, આ ગ્રીષ્મ ઋતુ જ નહીં, કોઈ પણ ઋતુ હોય, પણ સંધ્યા પછી આવતી નિશા યાને રાત્રિ આપણા મન મસ્તિષ્કને એક અનેરી ઠંડક અને શીતળતા પ્રદાન કરે છે. અને એમાંય જો સરખે સરખી સાહેલડીઓ ભેગી મળીને ચાંદનીના સથવારે ઠઠ્ઠા મશ્કરી કરતા ગામના ચોકમાં રંગત જમાવે તો જાણે સમગ્ર સૃષ્ટિ જ શીતળતાની ચાદર ઓઢીને માલતી હોય ને તેવું લાગે. અને એમાંય આજે તો પાછી પુરુષોત્તમ માસની પૂનમ, અને પૂનમ હોય ત્યારે રાત્રિની શીતળતામાં વૃદ્ધિ કરતા ચંદ્રમાની વાત ન કરીએ તે કેમ ચાલે? તો હવે માણીએ ચાંદો ઉગ્યો ચોકમાં ફિલ્મનું આ શીર્ષક ગીત ઉષા મંગેશકર અને પ્રફુલ દવેના સ્વરમાં, ગીતરચના કેશવ રાઠોડની અને સંગીત ગૌરાંગ વ્યાસનું.

મિત્રો, આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને અત્યારે તમે માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી ચિત્રપટ સંગીત. અને હવે સમય થયો છે આ કાર્યક્રમમાં એક નાનકડો વિરામ લેવાનો અને જાણી લેવાનો અમારા આજે અને આવતીકાલે દિનભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો વિશે ઝરૂખામાં.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार शिक्षक नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो एटले आकाशवाणी हवे एनी 8 जून 2026 ना रोज जयरे 90 वर्ष पूरा थई रह्या छे त्यारे सौ प्रथम रेडियो प्रेमी श्रुतिओने तमाम श्रोताजनोने મારા વતી સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર પ્રવચન સંવાદ ગીત સંગીત નાટક એ બધાનો રસથાળ જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટકનો મને બહુ શોખ મારી જીવન સંગીની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી કે બંનેમાં થોડો ફરક એટલો જ ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વિચ મારા હાથમાં પછી તો તમે જાણો છો વેલ જ્યારે સુરત એફએમ નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્ય મારા માનસ પિતા અને કલા ગુરુ ચંદ્રવદન ચિમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનો સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપીદાસ અમે રજૂ કરી હતી વર્ષ મને બહુ યાદ નથી આવતું પણ લગભગ એ શ્રેણી 2.5-3 સુધી ચાલેલી અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો એ મારું સદભાગ્ય જયારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણા એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે પણ ના આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી જનસેવાના 90 વર્ષ

0: Fantastic fun for family.
1: 101.1 MHz. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને અત્યારે તમે માણી રહ્યા છો ગુજરાતી ચિત્રપટ સંગીતમાં કેટલાક શીતળતા આપતા ગુજરાતી ફિલ્મના ગીતો. મિત્રો, પાણીથી ભરેલું તળાવ તો આપણી આંખોને અને તન મનને આ ગ્રીષ્મ ઋતુમાં ઠંડક આપે જ છે, પણ દૂધે ભરેલી તળાવડીનો તો ખ્યાલ જ આપણા મનમાં એક અનોખી શીતળતા અને ઠંડક આપી જાય છે. અને દૂધે ભરેલી તળાવડીનું આ કલ્પના ચિત્ર જ આટલું આહલાદક અને ઠંડક આપતું હોય તો જો એ વાસ્તવિકતાની ધરતી પર ઉતરી આવે તો શું થાય, એ કલ્પના જ કરવી રહી. પણ અત્યારે તો હકીકતમાં માણીએ ફિલ્મ ગાજરની પીપુડીનું આ રસ ઝરતું ગીત આશા ભોંસલે અને સાથીદારોના સ્વરમાં, ગીત અને સંગીત છે પિનાકિન શાહનું.

રોજ સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત FM.

મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે. આ ગીતના આ શબ્દો જ્યારે જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે એક ગુજરાતી તરીકે આપણા મનમાં ગૌરવ અને શીતળતાની લાગણી ન ઉમટે તો જ નવાઈ. આ મહેંદી શીતળતા અને રંગ બંને ગુણ ધરાવે છે અને હથેળીમાં કે વાળ પર પ્રસરાઈને રંગની રંગત અને ઠંડક બંને ફેલાવે છે. તો આ જ વાત પર હવે માણી લઈએ મહેંદી રંગ લાગ્યો ફિલ્મનું આ લોકપ્રિય શીર્ષક ગીત લતા મંગેશકર, પિનાકીન શાહ અને સાથીદારોના સ્વરમાં, જેમાં સંગીત છે અવિનાશ વ્યાસનું.

ને વાદળ ઉમટ્યા ને મારા આટલું કહેતાની સાથે જ તમારી નજર આકાશ તરફ ગઈ અને આ ઉમટેલા વાદળ દેખાયા. હા મિત્રો, છેલ્લા થોડા સમયથી આકાશમાં દેખાતા વાદળો વર્ષા ઋતુ ઢૂંકળી જોવાના એંધાણ આપે છે, અને એંધાણ આપે છે શીતળ શીતળ વર્ષા ઋતુના આગમનના. તો આ જ વાત પર ગુજરાતી ચિત્રપટ સંગીતના અંતે માણીએ સંત સુરદાસ ફિલ્મનું આ લોકપ્રિય ગીત સુમન કલ્યાણપુર અને સાથીદારોના સ્વરમાં, જેમાં સંગીત આપ્યું છે અવિનાશ વ્યાસે.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमानानी सुरीली सफर।
1: सोमवार थी शुक्रवार
0: सांजे 6 कलाके
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
3: મિત્રો, આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર। અને હવે આ સાથે જ ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ અને હવે થોડી જ વારમાં સાંભળશો જયમાલામાં સૈનિકો કી શૌર્યગાથામાં મહાવીર ચક્રથી સન્માનિત લેફ્ટનન્ટ જનરલ ચાંદ બક્ષીની શૌર્યગાથા।

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવ અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. તેમની પ્રેરણાદાયી પહેલ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કેરળમના સાજી વલે શેરિલ વિશે વાત કરી, જે એક મફત સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેણે 15,000થી વધુ લોકોને સ્વિમિંગ શીખવામાં મદદ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો, જેમણે મનોરમા નદીને સાફ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની વાર્તા પણ શેર કરી, જેમણે પાણીની અછતના મુદ્દાઓને ઉકેલવા માટે કામ કર્યું. તેમણે સૈનિકોના કલ્યાણમાં યોગદાન બદલ તમિલનાડુના શિક્ષિકા ગિરિજા અમ્માની પણ પ્રશંસા કરી.
1: तमिलनाडु के नागरकोइल में मेरी मुलाकात एक टीचर से हुई. करीब 3 दशक पहले भी मैं उनसे मिला था. मैं बात कर रहा हूँ गिरिजा अम्मा जी की. इस मुलाकात के दौरान कुछ युवा स्टूडेंट्स भी उनके साथ थे. गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं. इनमें चेन्नई का जय गोपाल गरोड़िया हिंदू विद्यालय बहुत प्रमुख है. उनकी देशभक्ति की भावना हर भारतवासी को प्रेरित करने वाली है.
0: ભારતની રમતગમત સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ રમતવીરો ગુરિંદરસિંહ વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને ઝારખંડના રાંચીમાં આયોજિત રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધાના નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ દેશના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને જાળવવા રાખવા માટે સરકારના સતત પ્રયાસો પર પણ પ્રતિબિંબ પાડ્યો. ગરમીની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા કરતા પ્રધાનમંત્રીએ લોકોને સત્તાવાર સલાહકારોનું પાલન કરવા અને સલામત રહેવા માટે સાવચેતી રાખવા વિનંતી કરી. તેમણે પરંપરાગત ઉનાળાના પીણાના સેવનને પણ પ્રોત્સાહન આપ્યું.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ગઈકાલે ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ હતી. પંચે જણાવ્યું છે કે 28 જૂન અથવા તે પહેલાં મતદાર નોંધણી અધિકારી દ્વારા મતગણતરી ફોર્મ પ્રાપ્ત થયેલા તમામ પાત્ર મતદારોનો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. પંચે જણાવ્યું છે કે મતદારો નિયત તારીખ સુધીમાં તેમના મતગણતરી ફોર્મ સબમિટ કરવામાં અસમર્થ છે. તેઓ દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન ફોર્મ 6 અને નિર્ધારિત ઘોષણા દ્વારા અરજી કરી શકે છે. સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે આજે સિંગાપોરમાં યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા પેટ હેરિગન સાથે વાતચીત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ વાતચીત ભારત અમેરિકા સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. તેમાં પ્રાદેશિક સુરક્ષા, સંરક્ષણ સહયોગનો વિસ્તાર અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સહિયારા વ્યૂહાત્મક હિતોને આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવ અભિયાનનો પ્રારંભ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. તેના મુખ્ય ઉદ્દેશ્યો ખાતરોનો સંતુલિત અને વિવેકપૂર્ણ ઉપયોગ, હવામાન સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સમયસર સલાહ, પંચાયત સ્તરે સક્રિય ભાગીદારી અને ગામડાઓમાં યોજનાના લાભોનો સીધો પહોંચાડવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ને ફોલો કરશો. જળશક્તિ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં જળ સંશોધન અને વિકાસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતના જળ સંશોધન અને

0: ચિંતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જળ સંસાધન વ્યવસ્થાપન, પીવાના પાણી અને આબોહવા પરિવર્તનને સંબોધવા માટે એક પહેલનો પ્રારંભ હશે. આ કાર્યક્રમ દરમિયાન જળશક્તિ મંત્રાલય અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન વચ્ચે જળ સંસાધન મૂલ્યાંકન, દેખરેખ અને વ્યવસ્થાપન માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા છે. આ કાર્યશાળાનું ઉદઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચંદ્રકાંત પાટીલ અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ કરશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે છેલ્લા 12 વર્ષના ટેકનોલોજીકલ પરિવર્તન દરમિયાન ભારત ટેકનોલોજી અપનાવનારને બદલે ટેકનોલોજી લીડર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે આજે દૂરદર્શન ન્યૂઝ સાથેના પોડકાસ્ટ દરમિયાન આ વાત કહી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી વિકાસમાં ઝડપથી ભાગ લઈ રહ્યું છે અને નવીનતા દ્વારા ભવિષ્યને આકાર આપી રહ્યું છે. અત્યાધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા કદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશ અવકાશ, પરમાણુ ઉર્જા, ક્વોન્ટમ ટેકનોલોજી અને બાયોટેક ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે અગરતલામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ યોજનાએ દેશભરના નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સાહુકારો શેરી વિક્રેતાઓ પાસેથી અતિશય વ્યાજદર વસૂલતા હતા. પીએમ સ્વનિધિ યોજનાએ તેમને આ દેવાના ચક્રમાંથી સફળતાપૂર્વક મુક્ત કર્યા છે. આ યોજના વિક્રેતાઓને ઔપચારિક બેન્કિંગ સિસ્ટમ દ્વારા ક્રેડિટની સરળ અને સંસ્થાકીય એક્સેસ પ્રદાન કરે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નવા વિતરિત QR ક્રેડિટ કાર્ડ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સંકલિત છે, જેનાથી આ દુકાનદારો વ્યાજ વગરના દૈનિક વ્યવહારો કરી શકે છે. મે મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો FPIS-એ 32,963 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા, જે સતત ત્રીજા મહિને વેચાણનો દોર ચાલુ રહ્યો. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી કુલ FPIS-એ વેચાણ 2,24,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. આનાથી ભારતના આયાત ખર્ચ અને ફુગાવા અંગે ચિંતા વધી છે. જોકે આ અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100 નીચેથી આવી ગયા છે. તેમ છતાં વૈશ્વિક તણાવ પહેલાના સ્તરની તુલનામાં ક્રૂડ ઓઇલ મોંઘુ રહે છે. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ. 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણ, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂર, ડેપ્યુટી ડાયરેક્ટર એન્જિનિયરિંગ IG પરમાર, આકાશવાણીના પ્રોગ્રામ હેડ હિતેશ માવણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વોકાથોનમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વોકાથોન આકાશવાણી કેન્દ્રથી શરૂ થઈ આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ માર્ગ પરથી પસાર થઈ ફરીથી આકાશવાણી કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ હતી. દેશવાસીઓની સેવામાં આકાશવાણીએ પસાર કરેલા ગૌરવશાળી 90 વર્ષના સફરની ઉજવણીના ભાગરૂપે આ વોકાથોન યોજાઈ. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણે જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે.
1: 8 જૂન 1936 શરૂ હુઆ આકાશવાણી કા યે સફર 8 જૂન 2026 કો પૂરે 90 વર્ષ પૂરે કર રહા હૈ. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद भी आज वॉकेथन का यह आयोजन रखा है जो करीब 4 किलोमीटर का है.
0: IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સે 4 ઓવરમાં 2 વિકેટે 30 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા

0: કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ઉનાળામાં વારંવાર ચર્ચાતી કેરીઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પ્રદેશની પોતાની કેરી, તેનો પોતાનો સ્વાદ અને તેની પોતાની સુગંધ હોય છે. તેમણે ગુજરાતની કેસર કેરીનો પણ ઉલ્લેખ કર્યો.
1: મહારાષ્ટ્ર ઓર કોકણ કા હાપુસ, અલ્ફાન્સો, ગુજરાત કા કેસર, યે તો આમરસ કી જાન હૈ. ઉત્તર પ્રદેશ કા દશરી ઓર મેરી કાશી કા લંગડા, બિહાર કા જરદાલુ, चौसा, मालदा, हर नाम के साथ लोगों की यादें जुड़ी हुई है. दक्षिण भारत जाइए तो बंगन पल्ली, तोतापुरी, नीलम, मलगोवा, यानी जगह बदलती है. आम का रूप, रंग और उसका स्वाद भी बदल जाता है. आम की ये यात्रा अब गांव से ग्लोबल मार्केट तक भी पहुंच रही है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતના પ્રવાસે આવશે. તેમની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠક બાદ માહિતી આપતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે શ્રી મોદી 18,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત ખાતે આવશે અને સૌ પ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે પ્લાન્ટમાં થવાની છે. એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું થવાનું છે. જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે.
0: રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. આ અગાઉ વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું 30 જૂન સુધી ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારે વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા શ્રી મયાત્રાએ અનુરોધ કર્યો છે. છેલ્લા 3 દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડેએ આજે ગીરમાં એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું વન વિભાગ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવાતા હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તેમ છતાં સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો સતત સિંહોના આરોગ્ય પર નજર રાખી રહી છે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1100 કરોડ રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પણ તપાસમાં જોડાઈ છે. એનઆઈએની તપાસ સાથે હવે આ કેસ માત્ર માદક પદાર્થની હેરાફેરીનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય માળખું, વિદેશી જોડાણ અને દેશવ્યાપી શૃંખલાની તપાસ સુધી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 1 વર્ષમાં હિમોફિલિયા એટલે કે લોહી ગંઠાવવા માટે જરૂરી તત્વોની ઉણપથી થતી બીમારીના 669 દર્દીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી તબીબી સારવારના ભારણ

0: સૌથી નાનો પૂર્ણચંદ્ર હશે. આ અંગે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુએ જણાવ્યું, આ દ્રશ્ય નિહાળવા રાજ્યના વિજ્ઞાન કેન્દ્રોમાં જોવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
1: इसका ब्लू मून किया जाता है. ब्लू मून ब्लू कलर का नहीं है, बट इनका एक स्पेशलिटी होता है. ये ब्लू मून होता है क्योंकि ये मई महीने का सेकेंड फुल मून है. ये बहुत ही यूनिक है. नॉर्मल ब्लू मून जो होता है ढाई साल से तीन साल के अंदर में देखने के लिए मिलता है, बट ऐसा माइक्रो ब्लू मून को देखने के लिए हमको 27 ईयर तक वेट करना पड़ेगा. मून देखने के लिए इसमें कोई स्पेशल अरेंजमेंट का जरूरत नहीं है. कहीं पे भी जहाँ पे स्काई क्लियर है तो खाली आंखें में देख सकते हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષોભ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
2: अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर और डे 3 में फेयर वाइड स्प्रेड बारिश होने की उम्मीद है. इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक.
0: શક્તિપીઠ અંબાજી ખાતે જેઠસુદ પૂનમને પગલે આજે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગરમીને ધ્યાને લઈ છાયડા માટે મંડપ, પંખા, ફુગર સહિત છાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ પણ માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. આ અંગે વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી છે.
3: વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટિબદ્ધ છે. મંદિરમાં ભક્તોને તડકો ન લાગે માટે પૂરા મંડપમાં ડોમ બનાવેલો છે, સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે, પાણીના ફુગરની વ્યવસ્થા કરી છે, મંદિરમાં ઠંડા પાણીના કુલરો ચાલુ છે. આ સિવાય ઠંડી છાસ ભક્તોને વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.
0: ક્રિકેટ. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. બંને ટીમોની તેમના બીજા આઈપીએલ ખિતાબ પર નજર છે. ગુજરાતે 2022માં તેમનો પ્રથમ તાજ જીત્યો હતો, જ્યારે આરસીબી ગત સિઝનમાં જીતેલો ખિતાબ બચાવવા પ્રયાસ કરી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં બરડા પરિક્રમા મૂનલાઇટ સાયકલ રાઇડને ચોપાટી ખાતેથી પ્રસ્થાન કરાવી. આ રાઇડમાં પોરબંદર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ભાણવડ તેમજ ધ્રાંગધ્રા સહિત અમદાવાદ, જસદણ, ખંભાળિયા, કેશોદ, મહેસાણા અને વડોદરા જેવા શહેરોના સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આજે કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 2 યુવકના મોત થયા છે. કન્ટેનર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર બાઇક પર સુરત જઈ રહેલા 2 શ્રમિક યુવકો સાથે અથડાતા અકસ્માત થયો હતો. આજે 31 મે સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે આકર્ષણનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો પ્રતિકાર કરવો, જે અંતર્ગત પાટણ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તો ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ખાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આપ સાંભળી રહ્યા હતા આજે સાંજે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. રાત્રિના 11:10 થઈ છે. સમય છે અમારી આજની આ પ્રસારણ સભાના સમાપનનો. આવતીકાલે સવારે ફરી મળીશું, ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી, જય હિન્દ.